0: ભરતપુરમાં સમારે વી બિરખા પાછે દિનભર સીળો બાયરો બાજ્યો. રાજધાની જયપુરમાં કઠે કઠે બારિશ હુઈ. મોસમ વિભાગ આજ પ્રદેશના 24 જિલ્લામાં આંધી બારિશ સારું ચેતાયો હે. કાલનું 4 જુલાઈ વિચે બીકાનેર શ્રીગંગાનગર અર હનુમાનગઢમાં જોરદાર બાયરો બાજણ અર આંધી ચાલણ સારું ચેતાયચ્યો હે. આજ ડોક્ટર્સ ડે હે. મહાન ચિકિત્સક, સ્વતંત્રતા સેનાની, પશ્ચિમ બંગાળના પહેલીવાળા મુખ્યમંત્રી ડોક્ટર બીસી રાય રી યાદમાં ઓ દિન મનાયો જાવે હે. ઈ દિન ઇલાજ રા હલકા માય ડોક્ટરાના સમર્પણ, સેવા ભાવના અર ઇન્સાનિયત રા પ્રતિ યોગદાન રો માન કર્યો જાવે હે. જયપુર રા SMS મેડિકલ કોલેજ રી એસોસિએટ પ્રોફેસર ડોક્ટર અદિતિ ઇલાજ રા પેશાને સેવા સાગે ખુદને સંતુષ્ટિ દેવણ વાળો બતાયો.
1: डॉक्टर्स डे के इस विशेष अवसर पर आप सभी को मेरी हार्दिक शुभकामनाएं. मैं एक लैब मेडिसिन डॉक्टर हूं. आप हमसे अस्पताल में सीधे ना मिलते हो, लेकिन आपकी जांच की हर रिपोर्ट के पीछे हमारी पूरी टीम की मेहनत, जिम्मेदारी और ईमानदारी होती है. जब किसी मरीज का सही समय पर सही निदान हो जाए, उसका इलाज शुरू हो जाए और वह स्वस्थ होकर अपने परिवार के पास लौट आए, यही हमारे काम की सबसे बड़ी संतुष्टि है. आज डॉक्टर्स डे पर मैं समाज से केवल एक छोटी सी अपील करना चाहती हूं. अपने स्वास्थ्य का ध्यान रखें, समय पर जांच करवाएं, डॉक्टर्स की सलाह का पालन करें और स्वास्थ्य कर्मियों का सम्मान करें.
0: आखिर में खास समाचार एक कर फेरु सुन ले रहो. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ડિજિટલ ગવર્નન્સ અર તકનીકી નવાચારાના બદલાવ રો મજબૂત ઝરિયો બતાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રા 4 જુલાઈને પ્રસ્તાવિત રાજસ્થાન દોરા સારું તૈયારીયા જારી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આબાદી બદલાવવાના બારામાં બનાઈ જી આલા દરજારી સમિતિયું સિફારિશા બેગી દેવણ સારું કહ્યો. અર રાજ્યમાં ચોમાસારી બિરખા બેગી સ્વરૂપે વણરા આસાર. ઉગણી હલકાઉં બિરખા સ્વરૂપે વણરી સંભાવના. ઈસા ગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. માણો આગલો સમાચાર બુલેટિન કાલ સવારે 9 વાગ્યા હિન્દીમાં પ્રસારિત કર્યો જાવેલા. નમસ્કાર.
2: FM बैंड 103.5 मेगाहर्ट्ज पर आकाशवाणी का माउंट आबू केंद्र है. श्रोताओं, आइए सुनते हैं किसान भाइयों का अपना कार्यक्रम ग्राम भारती.

ગ્રામ ભારતી કાર્યક્રમ સુનવાવાળા સગડા શ્રોતાઓ અને સગડા હિ કિસાન ભાઈઓને ઈશ્વરસિંહ પરમારનો ઘણો ઘણો રામ રામ સા. કિસાન ભાઈઓ અને સમીરે માઈને આપે રોજાનારી ભાતી ખેતીબાડી અને પશુપાલનથી જોડી હોઈ નવી નવી જાણકારીઓ અને નવા નવા રાજસ્થાની લોકગીતો રે સાથ આપણે સમક્ષ ઉપસ્થિત હોવો હો. કિસાન ભાઈઓ, આજ આપે આપણી ચર્ચા માઈને કિસાનોની બાતા માઈને વાત કરોલા. જુલાઈ મહારાજ કૃષિ કાર્ય હોવે હે અંડે સંબંધ માઈને અંડે સાથે એક બીજી બી ચર્ચા પ્રાકૃતિક ખેતીમાં રોગ પ્રબંધન કીકણ કરો રે સંબંધ માઈ વાત કરોલા. તો કિસાન ભાઈઓ, ચર્ચા માઈને આપરો સ્વાગત હે. કિસાન ભાઈઓ, પ્રાકૃતિક ખેતીમાં રોગ પ્રબંધન કીકણ કરનો. પ્રાકૃતિક ખેતી એક રસાયણમુક્ત કૃષિ પારિસ્થિતિકી આધારિત કૃષિ પ્રણાલી હે. જો મિટ્ટીના સ્વાસ્થ્ય ઓર ઉત્પાદકતાને બઢાવનાર લીએ પ્રાકૃતિક પ્રક્રિયાઓ અને કાર્યાત્મક જૈવ વિવિધતા પર નિર્ભર રહેતા હુઆ ફસલો પેડો ઓર પશુધનને એકત્રિત કરે હે. કિસાન ભાઈઓ, પ્રાકૃતિક ખેતીના ચાર સ્તંભ હોવે હે. જીવામૃત, બીજામૃત, અચ્છદાન જેનો આપણે મલ્ચિંગ બી કહો હો, ઓર વ્યાપાસા યાની કે નમી. પ્રાકૃતિક કૃષિમાં રોગ પ્રબંધનના તરીકા. બીજ ઉપચાર, બીજને ગૌમૂત્ર અર્ક યા ટ્રાઇકોડરમાં જેડા જૈવિક ઉત્પાદનોમાં ઉપચારિત કયો જ આવે હે, જેણ શું બીજ જનિત રોગો શું બચાવ કર શકો હો. ફસલ ચક્ર, એક હી પર

અને બુવાઈ બુવાઈનો સમય 15 જૂન સુ 15 જુલાઈ શાખો વાળી કિસ્મો જણમાં ટાઈપ 13 વ ટીસી 25 હેતુ 2 કિલોગ્રામ બીજ પ્રતિ હેક્ટર કતાર સુ કતાર 30 સેન્ટીમીટર ઓર પૌધ સુ પૌધ રી દૂરી 15 સેન્ટીમીટર રાખનારી